શ્રીવાગરી પડી દાન મહેંડા તલીસા જંગલે તમસ્તક લાયા ચૂડા લાલ છડિયા હોય મન લખ્યા ચાલતે રહે પાય જે વિચાર કમાયે જે પૂરબ લુખ્યા તંદુર સુનાંદી.